નમસ્કાર, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજે સોમવાર, શ્રાવણા દિનાંક 5, શક સંવત 1948, તારીખ 27 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57:56 થઈ છે. શરણાઈની મંગલધ્વની સાથે આજની અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ નરસિંહ મહેતાનું ભજન ચેતન ગઢવીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું હરિઓમ શરણના સ્વરમાં શિવભજન, અને હવે સાંભળીએ તુલસીદાસની રચનાને કલ્યાણી કોઠારકરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેશ વ્યાસના સ્વરમાં કાઝી મહંમદ શાહની રચના. અને આ ભજન સાથે આજનું ભક્તિ સંગીતનું અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

અર્ચના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ અમૃતધારા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. શ્રોતા મિત્રો, આજે સાંભળશો શાશ્વત આ વિષય પર ક્ષિતિજ પુરાણીને.
1: શાશ્વત, શાશ્વત એટલે નિત્ય, કાયમ, અજર, અમર. અમર બની જવાની વૃત્તિ માનવ હૃદયમાં સહજ જોવા મળે છે. અમરત્વ પામવા પાછળના આશયમાં માનવીની વાસના અને અહંકાર સંકળાયેલો જોવા મળે છે. શાશ્વતનું બિરુદ પ્રાપ્ત કરવા માનવીનું ચાલે તો તે હવા અને પાણી ઉપર પણ પોતાનું નામ કોતરાવે. પોતાના નામને અમર કરવા માનવી ગમે તે કરવા તૈયાર થશે, તે જાણતો હોવા છતાં કે નામ તેનો નાશ છે. આ વિશ્વમાં જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને તેથી જગતમાં કશું જ શાશ્વત નથી, બધું જ નાશવંત છે. સમગ્ર માનવજાત જાણે છે કે એનું અંતિમ કારણ એ તેનું મરણ છે. આ સનાતન સત્યને જાણવા છતાં માનવી મરવા નથી માગતો, તે અમર રહેવાના, શાશ્વત રહેવાના અભરખામાં જ રહેવા માગે છે. આ વિશાળ વિશ્વના પ્રાંગણમાં જે કંઈ પ્રવૃત્તિ આચરવામાં આવે છે તેમાં ઈશ્વર પ્રત્યર્થે તથા શાશ્વત મૂલ્યો માટે આચરવામાં આવેલ પ્રવૃત્તિઓ સિવાયની બધી જ પ્રવૃત્તિઓ અંતે તો નાશવંત છે. આ સ્થૂળ શરીર તથા નજરે પડતા તમામ પદાર્થો સઘળું નાશવંત છે. શાશ્વત એક પરમાત્મા અને બ્રહ્માંડના સર્જક ઈશ્વર જ છે. પરમા

0: પરમાત્માનું સ્વરૂપ નિત્ય છે. પરમાત્મા સર્વગત, અચળ અને સનાતન હોવાથી તેમનું ચૈતન્ય જ શાશ્વત ગણી શકાય. પરમાત્માના સ્વરૂપમાં ન તો જન્મ હોય કે ન તો મૃત્યુ, ન તો દોષ કે ન તો દ્વેષ, ન તો વિકાર કે ન તો વિનાશ. પરમાત્મા સત છે, ચેતન છે, આનંદમય છે, અવિનાશી, શાશ્વત છે. કાળના સ્વામી અને કાળથી અને સ્થળથી પર એવા પરમાત્માના શાશ્વત સ્વરૂપને ઓળખવું જરૂરી છે. તેમની શાશ્વત ચેતના તરફ આપણી નાશવંત જાતને મોડ આપીશું તો કલ્યાણ માટેનો આપણો માર્ગ મોકળો થઈ જશે. રોજિંદા જીવનમાં આ શાશ્વત ચેતનાના પ્રવાહ સાથે સંવાદિતા સાધ્યા વગર જીવનને ભાગ્યે જ ભરુંભર્યું બનાવી શકીશું. શાશ્વત સાથે સાક્ષાત્કાર કરવા આંતરિક યાત્રાનો પ્રારંભ કરવો પડશે. અંતરમાં ડૂબકી મારીને ચેતનાને જગાડવાની મથામણ કરવી પડશે. જે લોકો શાશ્વતને પામવા ઉપરછલ્લી ભક્તિ આ પ્રાર્થના કરે છે તે નદી કિનારે બેસીને છબછબ્યા કરનારા વર્ગના છે. તેમને રેતી છીપલા વિના બીજું ભાગ્ય જ પ્રાપ્ત થાય છે. એ છીપલાઓના ભભકાભર્યા રંગ જોઈને તેઓ માની લે છે કે મોટી કરતાંય મોટી મીરાત તેમને મળી ગઈ. પણ સાચો પારખું જ કહી શકે કે એ શાશ્વત ખજાનો તો નથી જ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં શાશ્વતની પ્રાપ્તિ માટે સ્વયં ભગવાને શ્રીમુખે કહ્યું છે, મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવ. હે પાંડવ, તે વ્યક્તિ મારા શાશ્વત સ્વરૂપને પામે છે જે મત કર્મ કૃત અર્થાત મને પ્રિય એવા મેં સર્જેલા પ્રાણીમાત્રના કલ્યાણ માટે અહર્નિશ કાર્યરત હોય, મને સર્વશ્રેષ્ઠ માની મારા જેવું અન્ય કોઈ પ્રેમ પાત્ર વિશ્વમાં છે જ નહીં તેમ સમજે, વિશ્વમાં કરતા હરતા હું જ છું તેમ અનાસક્ત ભાવે અંતરથી ભક્તિ કરે અને સર્વ માટે દોષ અને વૈરભાવ ત્યાગી જીવન વ્યતીત કરે. ભગવાન શ્રી કૃષ્ણના આ વચનને હૃદયસ્થ કરી આપણે પણ તે શાશ્વત સ્વરૂપને પામવા કૃતસંકલ્પ બનીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધાર અંતર્ગત શાશ્વત વિષય પર વક્તા ક્ષિતિજ પુરાણીને. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરાથી કરવામાં આવ્યું.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી લીધી. સમાચાર વિગતવાર. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી, જેમાં ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. બંને મંત્રીઓએ સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી પાણીના ત્વરિત નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી. તો ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા માર્ગોને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રસ્તાઓની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગર જોની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર BM પટેલે પાટણના રાધનપુરની મુલાકાત લઈ ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમદાવાદના બાવળામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે રાજ્યના કેટલાક સ્થળોએ પણ સામાન્ય વરસાદ થયો હોવાના અહેવાલ છે. તો મહેસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમનો જળસંગ્રહ વધીને 46.45% થયો છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 2 દિવસ માટે ગુજરાતમાં

0: યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જોકે હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
1: सिस्टम जो है बना हुआ है वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग ओडिशा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक बारिश वर्षा की संभावना है. इसमें छोटा उदयपुर भरूच सूरत नर्मदा तापी नौसारी वलसाड दमन दादरा नगर हवेली का डांग डिस्ट्रिक्ट शामिल है.
0: વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ વહીવટીતંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 150થી વધુ સર્વે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં 5,383 વ્યક્તિઓને 21,81,000 કેશ ડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને 1 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. તો 4 મૃતકોના પરિવારજનોને 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના 8 મૃતકોના પરિવારોને સહાય ચૂકવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. રાજ્યમાં ચોમાસાનો 52% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યના ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવાઈ છે. જ્યાં વરસાદ થંભી ગયો છે ત્યાં ધરતીપુત્રો દ્વારા ડાંગરની વાવણી શરૂ કરી દેવાય છે. આ વખતે પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોમાં વાવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિકસિત વાયબ્રેટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત દીવના વણાકબારાની નિકિતા સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી. દીવના સેવાભવન ખાતે માય ભારતના સ્વયંસેવકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં વણાકબારાની નિકિતા સોલંકીએ તેના અનુભવો અને ભારતના વિકાસમાં તેમની ભૂમિકા અંગે વાતચીત કરી.
2: માય ભારત દ્વારા વિકસિત વાયબ્રેટ વિલેજ પ્રોગ્રામમાં જવાનો મોકો મળ્યો અને ત્યાંથી મને આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સર સાથે વાતચીત કરવાનો અને ત્યાં સીમાંત ગામોનો અનુભવ શેર કરવાનો મોકો મળ્યો. એટલા 400 વિદ્યાર્થીઓ માટે બોલવાનો મોકો આપ્યો, વાતચીત કરવાનો મોકો આપ્યો. પ્રધાનમંત્રીજીનો આભાર માનું છું કે તેઓએ આ અવસર મને આપ્યો.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની પ્રવેશ સમિતિએ સરકારી અનુદાનિત ખાનગી ઇજનેરી કોલેજોની કુલ 4,312 બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 1,317 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે. આ પ્રવેશ ફાળવણીમાં સરકારી કોલેજોમાં 749માંથી 494, અનુદાનિત કોલેજોમાં 429માંથી 200 તેમજ ખાનગી કોલેજોની કુલ 2,888 બેઠકો સામે 620 જેટલી બેઠકો પર ફાળવણી કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12મી લેખિત પૂરક પરીક્ષા આવતીકાલના રોજ યોજાશે. આ પરીક્ષા દરમિયાન 29મી જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને રસ્તા ઉપર ભરાયેલા પાણીને કારણે અનેક વાહનોની નંબર પ્લેટો વાહનોમાંથી નીકળીને માર્ગો ઉપર પડી ગઈ હતી. નાગરિકોની આ સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ટ્રાફિક વિભાગની સૂચના અનુસાર વર્ષા ઋતુમાં જો વાહનની નંબર પ્લેટ ગુમ થઈ જાય તો માલિકે તુરંત જ પાસેના ટ્રાફિક પોલીસ મથકનો સંપર્ક સાધવો અનિવાર્ય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો પર નિયંત્રણ મેળવવા અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં સઘન ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળો અટકાવવા માટેના નિવારક પગલાંના ભાગરૂપે અલગ અલગ વોર્ડમાં હેલ્થ વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી ફોગિંગ કરી રહી છે. અરવલ્લીના મોડાસામાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે જિલ્લા સરહદ પર રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું. જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન આ ચોકી કાર્યરત થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુનાખોરી પણ વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાશે તેમ SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
3: અરવલ્લી જિલ્લામાં જે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે રાજેન્દ્રનગર ચોકડી, ત્યાં આજુબાજુના લોકો ગામ લોકો આજુબાજુના બીજા વેપારીઓ એમના સહયોગ ચાલુ કરીશું. કેમ કે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે એટલે ભવિષ્યમાં અહીંયા અમારું પ્લાનિંગ છે CCTV પણ એડ કરી. હાઈવે ઉપરની ચોકી છે અને ગુનાખોરીના નિયંત્રણ માટે આ ચોકી અમને ખૂબ ઉપયોગી થશે.
0: નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ છે. 5 બસોનું લોકાર્પણ કરતા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દર્શન

0: બેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ પ્રસંગે બોલતા નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું, આ બસોને કારણે લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવરજવરમાં સરળતા રહેશે.
1: એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, શુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદનને.
0: ક્રિકેટમાં ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા, જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 49 બોલમાં 81 રન, જ્યારે ઈશાન કિશને 26 બોલમાં 29 રન બનાવ્યા. ભારતના 193 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 157 રન જ બનાવી શક્યું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 ગાંધીનગરમાં રમાઈ રહી છે. આણંદ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની ટીમોનો જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ થયો છે. આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી લીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે આપને લઈ જઈ રહ્યા છે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો કાર્યક્રમ ભૂલે વિસરે ગીતનો શેષ ભાગ.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે. પસાણો
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારણા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી હતી, જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સની પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણોના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવાશે.
1: લેકિન હમે ભવિષ્ય કે લિયે સોચના હૈ. હમારી પરીક્ષા પદ્ધતિ ટ્રાન્સપરન્ટ હો, હમારી પરીક્ષા પદ્ધતિ મેં સબસે જ્યાદા ટેકનોલોજી કા ઉપયોગ હો. ઇન સારી બાતો કો ધ્યાન મેં રખતે હુએ વિશ્વ પ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ શ્રીમાન નંદન નીલેકણી જી કે નેતૃત્વ મેં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાને કા નિર્ણય કિયા હૈ, જો એક્ઝામિનેશન રિફોર્મ કી તરફ ફોકસ કરેગા ઓર જલ્દ સે જલ્દ આને વાલી પરીક્ષાઓ કી વિશ્વસનીયતા કો સુનિશ્ચિત કરને કા કામ ઇસકે રિપોર્ટ કે આધાર પર કર દિયા જાયેગા.
0: દિલ્હી સરકારે દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી લઘુમતી આયોગની રચના કરી છે. લતા ગુપ્તાને

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્યામાબાલા માલતી વર્મા, લતા સોઢી, સનિકા શર્માજા અને રેણુ ભલ્લાને સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે. નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે, જ્યારે કુલદીપસિંહ અને મોહમ્મદ હારૂનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ મહિલાઓના અધિકારોનું રક્ષણ વધારવા, તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, લઘુમતી સમુદાયના કલ્યાણને સુનિશ્ચિત કરવા અને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો છે. હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. તો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરલમ, માહે, પંજાબ, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવી દીધા છે, જેનાથી લગભગ બે અઠવાડિયાના લશ્કરી તણાવ પછી વચગાળાના યુદ્ધ વિરામ પર વાટાઘાટો ફરી શરૂ થવાની આશા જાગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઇકલ વોલ્ટેઝે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજદ્વારી વાટાઘાટોને મંજૂરી આપી રહ્યા છે અને ઓમાન, ઈરાન અને અન્ય વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ સ્તરે વાતચીત કરી રહ્યા છે. ઈરાની લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેરાને જવાબી કાર્યવાહીમાં પ્રદેશમાં હુમલાઓ બંધ કરી દીધા છે. પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે અમેરિકાએ તેના અભિયાનને બંધ કર્યા બાદ છેલ્લી બે રાત્રિએ કોઈ હુમલા થયા નથી. દરમિયાન ઈરાન અને ઓમાને હોર્મુઝ સમુદ્રધુનીના સંચાલન પર તહેરાનમાં ટેકનિકલ વાટાઘાટો કરી છે. વધુમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ પ્રાદેશિક પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાટાઘાટો માટે આવતીકાલે વોશિંગ્ટનમાં ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત રીતે અન્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતી આગને બુઝાવવા માટે અગ્નિશામકો સંઘર્ષ કરી રહ્યા છે. ફ્રાન્સમાં ઐતિહાસિક શહેર બોર્ડોની બહારના વિસ્તાર તરફ આગળ આગ વધી રહી છે, ત્યારે 2,20,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એટલાન્ટિક કિનારા પર આવેલા કેપ ફેરિક દ્વીપકલ્પ પર આગના કારણે ભારે વિનાશ થયો છે અને શહેરની લગભગ 15 કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. બોર્ડોના મેયર થોમસ કેજીનાવે જણાવ્યું હતું કે શહેર ખાલી કરાવવાની કોઈ તાત્કાલિક યોજના નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્સ ન્યુઝેઝે જણાવ્યું હતું કે આગ હજુ પણ નિયંત્રણ બહાર છે અને બોર્ડો મહાનગર વિસ્તાર તરફ આગળ વધી રહી છે. સ્પેનમાં 75,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 30,000 લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝે મેડ્રિડ અને ટોલેડોના આગગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જંગલની આગથી પ્રભાવિત 3 મધ્ય પ્રાંતોમાંથી એક અવિલાની મુલાકાત લીધી હતી. જર્મનીમાં બર્લિન પ્રાઇડ ફેસ્ટિવલ પર ઘાતક હુમલાના શંકાસ્પદને શહેરની બહાર પોલીસે ઠાર કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 29 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શંકાસ્પદની ઓળખ અબ્દુલ બલૌત તરીકે કરવામાં આવી છે, જે લેબનીઝ મૂળનો જર્મન નાગરિક છે. બર્લિન શહેરની મધ્યમાં થયેલા આ હુમલામાં લગભગ 24 કલાકની શોધખોળ બાદ તેને ઠાર કરાયો હતો. બર્લિનના વકીલોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ અગાઉ આતંકવાદી ઇસ્લામિક સ્ટેટ જૂથમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ગઈકાલે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 157 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી મયંક યાદવે 3 અને યશ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી, તો વૈભવ સૂર્ય

0: સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન બનાવ્યા હતા. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં 2 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતનો આ સ્પર્ધામાં પ્રથમ સુવર્ણચંદ્રક છે.
1: મેં બહુ જ્યાદા ખુશ હું કે એ તીસરા ગોલ્ડ મેડલ દે પાઈ હું ઇન્ડિયા કે લીએ ઓર ઇસ બાર મેડલ દે તો પાઉંગી. ઇસ બાર સોચ રહા થા કે પૂરા ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ટીમ કો અચ્છા પરફોર્મન્સ દેને કે લીએ મેરા થર્ડ ગોલ હૈ ઓર મેરા ફોર્થ મેડલ હૈ કોમનવેલ્થ ગેમ્સ કા. ઇસસે ઓર જ્યાદા ખુશી ક્યા હો સકતા હૈ.
0: ચાનુએ મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં 190 કિલોગ્રામ રેકોર્ડ બ્રેક વજન ઉપાડી શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજા મુથુપડીએ પુરૂષોની 65 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. તો ભારતના બીજા વેઇટ લિફ્ટર ચાનમ ઋષભકાંત સિંહે પણ પુરૂષોની 60 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચનાના સમાચાર વિવિધ અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, પેપર ફૂટતા રોકવાની જવાબદારી નંદલ નીલકણીને સોંપાય. સંદેશ લખે છે, પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચના મોદી. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, રીલને બદલી રાજનીતિ, અબ આઈટી નહીં ઇન્સ્ટાગ્રામ સેલ.
0: લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી 1 વાગ્યે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કે જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ઝરૂખા અંતર્ગત અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 8:15 ત્રિવેણી કાર્યક્રમ, 8:30 ચિત્રલોક, 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ગીતોનું કાર્યક્રમ આપ સાંભળશો દિલસે, 11:30 જૂના હિન્દી ગીતો સાંભળશો તરન્નુમ કાર્યક્રમમાં. બાર વાગીને 5 મિનિટે યાદો કી મહેફિલ, 12:30 બહેનો માટેનું કાર્યક્રમ સહિયર, 1 વાગે સુરીલા સફર, 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતો, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા. સાંજે 5 વાગે 90s ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરાશે સરગમ, 5:30 સુરીલી સાંજ કાર્યક્રમ, હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંભળશો સાંજે 6 વાગે.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 9 વાગ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડીદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અનુરૂપ ગુજરાતના સીઈઓ પ્રતીક્ષાબેન ગોળવણી આપણી સમક્ષ છે. તો શરૂ કરીએ આપણી વાતચીત. નમસ્તે પ્રતીક્ષાબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: પ્રતીક્ષાબેન, આજે આપ શ્રોતાઓની સમક્ષ શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું. પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું.
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિષય. તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ. શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ. પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી.
2: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
3: એ જ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે. પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
2: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
3: બિલકુલ. અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
2: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
3: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
2: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
3: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમ

0: માં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતિક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહીશીએ, છોકરાઓ 299+ GST ભરવાના રહીશીએ. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતિક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-9911 આ નંબર પર, 1800-2677-9911 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું, અને હવે લઈ જઈ રહ્યા છે આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સપ્તાહના પ્રારંભે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંકનો વધારો. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચનાની જાહેરાત કરી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તમામ સાંસદોને પરીક્ષા સુધારણા વિધેયક પરની ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી. આજે કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPFનો સ્થાપના દિવસ. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્ર આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ઈરાનની યુક્રેનને ચેતવણી. કેસ્પિયન સમુદ્રમાં ઈરાનના વાણિજ્યિક જહાજ પર કરેલા હુમલાની કિંમત ચૂકવવી પડશે. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ. પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની 75 લાખથી વધુની રકમ બચાવી લેવાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં એક ડાંગરની વાવણીનો આરંભ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા. ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ આજે અતિભારે વરસાદની આગાહી. ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી. અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનું કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ આદિલ મંસૂરીની રચનાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: અને હવે સાંભળીએ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના યુગલ સ્વરમાં અમર પાલનપુરીની રચનાને.

શ્રોતા મિત્રો, ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ અતુલ વૈષ્ણવ અને દિવ્યાંગ અંજારિયાના યુગલ સ્વરમાં અનિલ જોશીની રચના.

અને આ ગીત સાથે આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ પહેલી ફિલ્મનું આ ગીત. હેમલતા અને સુરેશ વાડેકરના યુગલ સ્વરમાં ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈન.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ગુરુ ફિલ્મનું આ ગીત, શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદારના યુગલ સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ આર રહેમાન.

યલગાર ફિલ્મનું આ ગીત સાંભળીએ ઉદિત નારાયણ અને સપના મુખર્જીના યુગલ સ્વરમાં. ગીતકાર સુદર્શન ફાકીર, સંગીતકાર ચન્ની સિંહ.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનું અંતિમ ગીત. સોનિધિ ચૌહાણ અને સાથીઓના સ્વરમાં, ફિલ્મનું નામ ફરેબ, ગીતકાર સઈદ કાદરી, સંગીતકાર અનુ મલિક.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 140થી વધુ પોઈન્ટનો ઉછાળો. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકતા જ ક્રૂડ તેલ ગગડ્યું. બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ WTI ક્રૂડમાં 7% વધુનો ઘટાડો. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના તમામ કર્મચારીને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરી આદર, વિશ્વાસ અને અસરકારક નેતૃત્વના પાયા તરીકે સારા ચારિત્ર્યના મહત્વ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય વેઇટ લિફ્ટર ઋષિકાંત સિંહ ચાનમ્બમ પર ગર્વ વ્યક્ત કર્યો. ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના વડા ઇબ્રાહીમ અઝીઝીએ યુક્રેનને ચેતવણી આપી કે કેસ્પિયન સમુદ્રમાં ઈરાની વાણિજ્યક જહાજ પર થયેલા હુમલાનો જવાબ અપાશે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા. મોરબીના ગોળાદ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીક્યારી કોઝવે પર પાણી ફરી વળ્યા. સલામતીને ધ્યાને રાખી અહીંથી પસાર ન થવા લોકોને અપીલ કરાઈ. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શૈક્ષણિક કાર્ય અને રજા અંગે નિર્ણય લેવા સૂચના અપાઈ. ગાંધીનગરમાં રમાઈ રહેલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફી 2026માં આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ. રાજ્યના 2 મંત્રીઓએ અમદાવાદના સાળંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી અને વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, આપણા જીવનમાં કેટલાક શબ્દો એવા હોય છે જે માત્ર એક શબ્દ નથી રહેતા, પરંતુ અનેક લાગણીઓનું સરનામું બની જાય છે. અને આજનો એવો જ એક શબ્દ છે આંખ. આજના દિલ સે કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ આંખ વિશે. કહેવાય છે ને કે આંખો એ મનનો અરીસો છે. હોઠ મૌન રહી શકે છે, પરંતુ આંખો ક્યારેય મૌન રહેતી નથી. ખુશી હોય કે ગમ, પ્રેમ હોય કે રાહ જોવાની આતુરતા, વિશ્વાસ હોય કે ફરિયાદ, આંખો દરેક લાગણીને ખૂબ જ સહજતાથી વ્યક્ત કરી દે છે. મિત્રો, દિલસે કાર્યક્રમમાં સૌપ્રથમ સંગીતકાર ઓપી નૈયરના કર્ણપ્રિય સંગીતમાં મજરૂ સુલતાનપુરીના શબ્દો છે અને મોહમ્મદ રફી તેમજ ગીતા દત્તના સ્વરમાં સજ્જ CID ફિલ્મનું આ ગીત આપને સંભળાવીએ.

મિત્રો, ક્યારેક આંખોની નાની નાની શરારતો પણ દિલમાં મોટી મોટી લાગણીઓ જગાવી દે છે. અને આ જ તો પ્રેમની સુંદરતા છે કે જ્યાં શબ્દો કરતાં નજરો વધુ અસરકારક બની જાય છે. કવિઓએ આંખોને લાગણીઓની ભાષા કહી છે, તો શાયરોએ પ્રેમનું સરનામું અને સંગીતકારોએ આંખો પર અવિસ્મરણીય ગીતોની રચના કરી છે. દિલ સે કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલેના સ્વરમાં ઉમરાવ જાન ફિલ્મનું આ ગીત.

મિત્રો, આંખો માત્ર લાગણીઓને જ વ્યક્ત કરતી એવું નથી, પરંતુ ક્યારેક રમૂજ પણ કરે છે, મીઠી મસ્તી પણ કરે છે અને શબ્દો વિના જ એક સુંદર વાતચીત શરૂ કરી દે છે. જ્યારે બે દિલ નજીક આવવા લાગે ત્યારે પ્રશ્નો હોઠ પર હોય છે અને તેના જવાબ ઘણીવાર આંખોમાં જ મળી જાય છે. આંખો માત્ર ચહેરાની સુંદરતા નથી વધારતી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ પણ ઉમેરે છે. ક્યારેક એક નજર જ એવી અસર છોડી જાય છે કે શબ્દોની જરૂર જ નથી રહેતી. હવે સાંભળશો કિશોર કુમાર અને આશા ભોંસલેના યુગલસ્વરમાં 9-2-11 ફિલ્મનું આ ગીત. સંગીતકાર એસ ટી બર્મન અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

0: મિત્રો, અત્યારે વિવિધ ભારતી 96.7 FM પર આપ દિલ સે કાર્યક્રમ માણી રહ્યા છો અને આપણે વાત કરીએ છીએ આંખ વિશે. આંખો માત્ર ચહેરાની સુંદરતા નથી, પરંતુ સંબંધોની ઊંડાઈનું પણ પ્રતિબિંબ છે. કે જ્યારે પ્રેમ સાચો હોય ત્યારે આખી દુનિયા કરતાં પણ પ્રિય વ્યક્તિની આંખોમાં જ પોતાનું આખું વિશ્વ દેખાવા લાગે છે. એ નજરમાં વિશ્વાસ હોય છે, હૂંફ હોય છે અને જીવનભર સાથ નિભાવવાનો નિશબ્દ વાયદો પણ છુપાયેલો હોય છે, ખરું ને? હવે સાંભળશું લતા મંગેશકરના સ્વરમાં ચિરાગ ફિલ્મનું આ ગીત. આ ગીતને સંગીતથી સજાવ્યું છે મદન મોહને અને શબ્દ લખ્યા છે મજરૂહ સુલતાનપુરીએ.
1: મદન મોહન કે બારે મેરા ખ્યાલ હૈ કે ઉનસે અચ્છી ગઝલ બનાને વાલા નહીં હુઆ. ગઝલ મેં જો રોમાન્સ હોના ચાહિયે, જો રંગ હોના ચાહિયે, જો મદન મોહન ને દિયા કિસી ને દે દિયા.

મિત્રો, જીવનમાં કેટલીક મુલાકાતો એવી હોય છે કે જેનો પ્રથમ શબ્દ માત્ર પરિચયથી નહીં પરંતુ એક નજરથી થાય છે. ક્યારેક કોઈની આંખોમાં એવી સાદગી અને એવી કોશિશ હોય છે કે દિલ અનાયાસ જ તેના તરફ ખેંચાઈ જાય છે. હવે સાંભળશો કુમાર સાનુના સ્વરમાં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું આ ગીત.

ક્યારેક માતા પિતાની આંખોમાં ચિંતા અને અપાર પ્રેમ દેખાઈ જાય છે તો ક્યારેક ગુરુજીની આંખોમાં શાબાશી કે ગુસ્સો પણ શબ્દ વગર જ સમજી શકાય છે. મિત્રની આંખોમાં વિશ્વાસ હોય છે તો જીવનસાથીની આંખોમાં સ્નેહ. ખુશીના આંસુ હોય કે દુઃખની ભીનાશ, આંખો દરેક ભાવને સહજ રીતે વ્યક્ત કરી દે છે. દિલ સે કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો કે કેના સ્વરમાં. ફિલ્મ છે ઓમ શાંતિ ઓમ.

અને મિત્રો, આ સાથે જ દિલ સે કાર્યક્રમમાંથી આપની રેડિયો દોસ્ત એન્ડ હોસ્ટ આરજે ઈશાને રજા આપશો. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, હવે પ્રસ્તુત છે જૂના

ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. સૌ પ્રથમ સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં ગાઈડ ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે SD બર્મને અને બોલ શૈલેન્દ્રના.

મિત્રો, આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલમેન, વિખ્યાત વૈજ્ઞાનિક અને કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેમને સાદર વંદન કરીએ. પોતાના જ્ઞાન, સાદગી, દેશપ્રેમ અને અવિરત પરિશ્રમથી તેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું. તેઓ માનતા હતા કે સપનું એ નથી જે ઊંઘમાં આવે, સપનું તો એ છે જે તમને ઊંઘવા ન દે. તેમનું સમગ્ર જીવન યુવાનોને મોટા સપના જોવા, શિક્ષણને અપનાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરતું રહ્યું છે. તેમની પુણ્યતિથિએ તેમને

આવો બેની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને તેમના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ કરીએ. તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળશો કિશોર કુમારના સ્વરમાં બ્લેકમેલ ફિલ્મનું આ ગીત. સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ.

મિત્રો, આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ CRPFના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 27 જુલાઈ 1939 રોજ સ્થાપિત થયેલું આ દળ આજે દેશનું સૌથી મોટું કેન્દ્રીય અર્ધલશ્કરી દળ છે. આંતરિક સુરક્ષા જાળવવાથી લઈને આતંકવાદ વિરોધી કામગીરી, નક્સલ વિરોધી અભિયાન, ચૂંટણી દરમિયાન સુરક્ષા અને આપત્તિના સમયમાં લોકોને મદદ સુધી CRPFના જવાનો અવિરતપણે દેશ સેવામાં સમર્પિત રહે છે. તેમની બહાદુરી, શિસ્ત, કર્તવ્યનિષ્ઠા અને બલિદાન દેશવાસીઓ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે. હવે સાંભળશો આરાધના ફિલ્મનું ગીત. સ્વર આપ્યો છે કિશોર કુમારે, સંગીત લતા મંગેશકરનું અને શબ્દ આનંદ બક્ષીના.

મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને અત્યારે આપ માણી રહ્યા છો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ગૌરવના સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મહિલા 48 કિલોગ્રામ વજન વર્ગમાં કુલ 190 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે, અને આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઈ ચાનુની આ સિદ્ધિ માત્ર એક મેડલ સુધી સીમિત નથી, પરંતુ તેમના અદમ્ય આત્મવિશ્વાસ, કઠોર પરિશ્રમ અને દેશ પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે. તેમની આ શાનદાર સફળતા બદલ તેમને હાર્દિક અભિનંદન અને આગામી સ્પર્ધા માટે શુભકામનાઓ આપી. અને હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં મેરા સાયા ફિલ્મનું આ ગીત. સંગીત મદન મોહનનું, શબ્દ લખ્યા છે રાજા મહેંદી અલી ખાને.

મિત્રો, ભારત માટે કોમનવેલ્થ ગેમ 2026માં ભારતીય વેઇટલિફ્ટર રાજા મુથુ પાંડીએ પુરુષોની 65 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. અને આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે 4th મેડલ જીતવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. તેમની આ સિદ્ધિ તેમની સખત મહેનત, શિસ્ત અને અડગ આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળશો અજનબી ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. આ ગીતને સંગીતથી સજાવ્યું છે રાહુલ દેવ બર્મને. શબ્દ લખ્યા છે આનંદ બક્ષીએ.

શ્રોતા મિત્રો, ભારતીય ખેલાડીઓએ હાલમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં આત્મવિશ્વાસભરી શરૂઆત કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. અત્યાર સુધી ભારતના ખાતામાં 1 સુવર્ણ, 2 રજત અને 1 કાંસ્યચંદ્રક સાથે કુલ 4 મેડલ નોંધાયા છે. હા, ખેલાડીઓના આ ઉત્સાહજનક પ્રદર્શનથી સમગ્ર દેશમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે દરેક ચંદ્રક પાછળ વર્ષોની મહેનત, સમર્પણ અને દેશ માટે કંઈક કરી બતાવવાનો જુસ્સો છુપાયેલો હોય છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં પણ આપણા ભારતીય ખેલાડીઓ આ જ જીદ અને જોશ સાથે વધુ સફળતા મેળવીને આપણા તિરંગાને ગૌરવ અપાવશે. તરન્નુમ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં આંધી ફિલ્મનું. આ ગીતને સંગીતબદ્ધ કરેલું છે RD બર્મને અને બોલ લખ્યા છે ગુલઝારે.

0: અને આ સાથે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 12 વાગે સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં રાજા મુતુ પાંડીએ વેઇટલિફ્ટિંગમાં રજત જીત્યો. ભારતે અત્યાર સુધી 4થો મેડલ જીત્યો. અમરનાથ યાત્રાની 20મી બેચમાં સામેલ 3,823 લોકો જમ્મુથી બાલટાલ જવા રવાના. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પીજી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર. 1,317 વિદ્યાર્થીઓને બેઠક ફાળવાઈ. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો વધારો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 54.28% વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં લગભગ 78% અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 19% થયો. અત્યાર સુધીમાં 28 તાલુકામાં 1,000 મિલીમીટરથી વધુ વરસાદ. 500થી 1,000 મિલીમીટર વચ્ચે 35 તાલુકા, જ્યારે 251થી 500 મિલીમીટર વરસાદ 127 તાલુકામાં વરસ્યો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 69% કરતાં વધુ જળ

0: સંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયમાં 45% કરતાં વધુ જળસંચય છલકાઈ જવાને કારણે 21 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારમાંથી 53,117 લોકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 8,090 લોકોને બચાવાયા. માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની ચેતવણી અને વરસાદને કારણે વિવિધ જિલ્લાના 208 માર્ગો અવરજવર માટે બંધ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. મિત્રો, સાંભળશો હવે અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બપોરે બરાબર 12:05 વિવિધ ભારતી મુંબઈ પરથી સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 12:30 આપ સાંભળશો મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર. બપોરે 1 વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે કાર્યક્રમ સુરીલા સફર. ત્યારબાદ 2 આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ, જે અમે અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી રજૂ કરીશું. મિત્રો, ગુજરાતી ગીતોનો સમય રહેશે 2:35 અને ત્યારબાદ બરાબર 3 આપ વિવિધ ભારતી મુંબઈ પરથી સાંભળશો વિશેષ કાર્યક્રમ સખી સહેલી. 4 વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે કાર્યક્રમ પિટારા, અને સાંજે 5 આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. ત્યારબાદ સાંજે 5:30 આપ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળશો સુરીલી સાંજ. સાંજે 6 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી શકશો. સાંજે 7 અમે અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ રજૂ કરીશું જયમાલા, અને ત્યારબાદ રાત્રે 8 આપ સાંભળશો કાર્યક્રમ હવા મહેલ વિવિધ ભારતી મુંબઈ પરથી. મિત્રો, 8:15 રાત્રે આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક, અને ત્યારબાદ 9 વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે કાર્યક્રમ આપકે લીએ. રાત્રે 9:30 આપ માણી શકશો ફિલ્મ સંગીત, અને છાયાગીતનો સમય રહેશે રાત્રે 10 જે વિવિધ ભારતી મુંબઈ પરથી રજૂ થશે. મિત્રો, રાત્રે 10:30 આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન.

મિત્રો, થોડી જ વારમાં બપોરે બરાબર 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના તો એ છે જે તમને ઊંઘવા ન દે. કેટલાક લોકો માત્ર પોતાનું જીવન જીવે છે અને કેટલાક લોકો પોતાના જીવનથી લાખો લોકોને જીવવાનું કારણ આપી જાય છે. કેટલાક લોકો માત્ર ઇતિહાસનો ભાગ બને છે અને કેટલાક આવનાર પેઢીના વિચારોમાં જીવતા રહે છે. બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો આજનો કાર્યક્રમ. આજે આપણે યાદ કરી રહ્યા છીએ એવા જ એક મહાન વ્યક્તિત્વને જેમણે ક્યારેય સત્તાને મહત્વ ના આપ્યું, જેમણે ક્યારેય સંપત્તિ એકઠી ના કરી, એવા ભારત રત્ન, વિજ્ઞાનના વિરલ યોદ્ધા અને લાખો યુવાનોના પ્રિય માર્ગદર્શક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ.
1: મિત્રો, 27 જુલાઈ આ દિવસ આપણને યાદ અપાવે છે કે એક શિક્ષક પોતાનો અંતિમ શ્વાસ પણ વિદ્યાર્થીઓની વચ્ચે લેતો હોય તો એ જીવન કેટલું ધન્ય હશે. 2015માં IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને ક્રિએટિંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ આ વિષય પર વ્યાખ્યાન આપતા આપતા ડોક્ટર કલામ અચાનક ઢળી પડ્યા. કલ્પના કરો, જીવનભર જે વ્યક્તિ યુવાનોને ઉડવાનું શીખવતા રહ્યા, એ વ્યક્તિએ પોતાની અંતિમ ક્ષણે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા આપતા જ વિદાય લીધી. કદાચ જીવનનું આનાથી સુંદર પૂર્ણવિરામ બીજું કોઈ હોય જ ના શકે.
0: ડોક્ટર કલામ કહેતા, જો તમે સૂર્યની જેમ ચમકવા માંગતા હોવ તો પહેલા સૂર્યની જેમ બળવું પડશે. આ એક વાક્યમાં આખા જીવનની કેટલી મોટી વાત સમાઈ જાય છે. સફળતા ક્યારેય સહેલી નથી હોતી, પણ જે માણસ મુશ્કેલીઓથી ડરતો નથી તે જ ઇતિહાસ બનાવે છે.
1: રામેશ્વરમના એક સામાન્ય ઘરમાં જન્મેલા એક બાળકને ક્યારેય ખબર નહોતી કે એક દિવસ એ ભારતનો મિસાઇલ મેન કહેવાશે અને પછી ભારતનો રાષ્ટ્રપતિ પણ બનશે. નાનપણમાં અખબાર વહેંચતા, ભણતા, મહેનત કરતા, કોઈ વિશેષ સગવડો વગર, પણ એક વિશેષ ગુણ હતો,
0: શીખવાનો ગુણ, શીખવાની ભૂખ. અને જે વ્યક્તિ શીખવાનું બંધ નથી કરતી તેને દુનિયાની કોઈ શક્તિ રોકી નથી શકતી. ડોક્ટર કલામે ભારતના અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન આપ્યું. SLV-3, અગ્નિ, પૃથ્વી અને દેશની સ્વદેશી મિસાઇલ ટેકનોલોજીને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન વિશેષ રહ્યું છે. પણ આટલી મોટી સિદ્ધિઓ છતાં તેમણે પોતાની ઓળખ એક જ શબ્દમાં આપી, ટીચર.
1: એકવાર કોઈએ એમને પૂછ્યું કે તમારી સૌથી મોટી ઓળખ શું છે, ત્યારે એમણે કહ્યું, હું શિક્ષક છું. વિચાર કરો મિત્રો, દેશનો રાષ્ટ્રપતિ, પણ દિલથી એક શિક્ષક.
0: ડોક્ટર કલામ માનતા હતા કે ભારતનું સાચું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. અંતમાં શ્રોતા મિત્રો, ડોક્ટર કલામના જ શબ્દો સાથે, આકાશ તરફ જુઓ, આપણે એકલા નથી, સમગ્ર બ્રહ્માંડ એમની મદદ કરે છે જે સપના જુએ છે અને એને સાકાર કરવા માટે મહેનત કરે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને સાચી શ્રદ્ધાંજલિ ફૂલોથી નહીં પણ એમના વિચારોને જીવનમાં ઉતારીને આપીએ. ચાલો મિત્રો, આ મહાન આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને હવે કાર્યક્રમમાં આગળ વધીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ ધારાવાહિક પઠન, શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસ સ્ટેન્ડ.

ઘરને તાળું માર્યું અને જતા જતા અરીસા સામે જોવાનો લોભ રોકી ન શકી. કપાળ વચ્ચે લાગેલી નાની સલવાર કુર્તાને મેચિંગ લાલ કેસરી રંગની બિંદીને કશાય કારણ વિના કપાળ પરથી ઉખાડી અને ફરી લગાવી અને સહેજ મલકાઈ. કાળા વાળની

0: વચ્ચે એક નાનકડો આછો સફેદ વાળ દેખાયો. તરત જ ખેંચી કાઢ્યો ને ફરી મલકાય. સેન્ડલ કાઢ્યા ને ઘર બહાર નીકળવા ગઈ ને ઉંમરે ભટકાણી. સહેજ હળવો સિસકારો નીકળી ગયો. જમણા અંગૂઠાના નખ પર વાગ્યું હતું અને સેન્ડલની પટ્ટી તૂટી ગઈ હતી. ફટાફટ સેન્ડલ બદલી અંગૂઠો પંપાળી એપાર્ટમેન્ટની બહાર નીકળી. સામેના મકાનવાળા બેન કચરો ફેંકવા બહાર નીકળ્યા. એ મારી તરફ એક ધારું જોવા લાગ્યા એટલે મેં ચાલવાની ઝડપ વધારી દીધી. એની નજર એણે ફેંકેલા કચરાની રજની જોડે જોડ મારી પાછળ ચોંટી ગઈ. થોડે આગળ નીકળીને સામે શાકભાજીની લારીવાળી મળી. મેં એના પર ધ્યાન ના આપ્યું પણ એકાઈ તંત મૂકે, લ્યો બોન કે બાજુ હાલ્યા, શાકપાતરું લેવું હોય કે નહીં? મેં ફટાફટ પર્સમાંથી દુપટ્ટો કાઢ્યો અને મોં ઢાંકતા બોલી, ફ્રેન્ડના ઘેર જાઉં છું, મમ્મી બારગામ ગઈ છે. જોકે મને જ મારી વાતમાં વજન ન વર્તાયું. સાવ બોધું બાનું લાગ્યું. બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા. સોસાયટીના ગેટ સુધી પહોંચતા તો પરસેવે રેપ ઝેપ. સારું છે ઉનાળો છે, નહીતર આ પરસેવાનું દેખાવાનું કોઈને કારણ શું આપત? સોસાયટીના બસ સ્ટોપે હું ઊભી રહી ગઈ. પર્સમાંથી મોબાઈલ કાઢીને મેં સરને ટેક્સ્ટ કર્યો, આઈ એમ કમિંગ, અને એમનો કલાક પહેલા આવેલો મેસેજ ડિલીટ કર્યો. આઈ એમ અલોન ઇન માય હોમ, કાજલ ઇઝ આઉટ ઓફ ધ સિટી, એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે એટલે કાલે સાંજે આવશે. બસ સ્ટોપના પડછાએ બે ત્રણ ગાય બેઠી બેઠી વાગોળતી હતી. એનું ઉપરનું સ્થિર જડબું ને હલતા નીચલા જડબા પર ફીણ બાંધેલા હતા. બાજુના પાનના ગલ્લે ક્રિકેટ જોતા બે ત્રણ કોલેજિયન મારી સામે જોઈને કંઈક કમેન્ટ પાસ કરી જોર જોરથી હસતા અને એકબીજાને તાળીઓ આપતા હતા. ખબર નહીં શું વાગડતા હશે આ બધા હરાયા. એવું બબડતા મેં ચહેરા પર બાંધેલા દુપટ્ટાને સરખો કર્યો અને ગોગલ્સ ઊંચા ચડાવ્યા. પછી થયું, ક્યાંક આ બધા સરના ઘરના બાજુના તો નથી ને? પણ એમ ખાતરી કરવા માટે પણ પછી એ તરફ બીજી વાર ધ્યાનથી જોવામાં મને બીક લાગી. રસ્તો પણ થોડો તપીને અકળાઈને એકલો પડ્યો હતો. મારી બંને હથેળી વારંવાર ભીંજાઈ જતી હતી. ગળે શોષ પડ્યો, સખત તાપ પડતો હતો. બોટલ કાઢીને પાણી પીધું. થોડું પાણી બસ સ્ટોપના પતરાની બેન્ચ પર ઢોળ્યું. થોડું રેલાયું ને પછી પાછળ પાછળ સુકાતું ગયું. જાણે અહીં કોઈએ પાણી ઢોળ્યું જ નથી. મને એમાં ગમત પડતી તે તપી ગયેલા બેન્ચના પતરા પર પાણી ઢોળ્યા કરતી ને સુકાયેલા પાણીના પ્રવાહની નિશાનીઓ જોયા કરતી ને જૂની સુકાયેલી નિશાનીઓ શોધ્યા કરતી. રંગ ઉખડી ગયેલા અડકો ત્યાં પોપડીઓ ખરે એવા ખખડેલ બસ સ્ટોપના પતરામાંના કાણામાંથી ચડાઈને તડકો મારી પીઠને દજાડતો હતો. બસ સ્ટોપની સાવ બાજુમાં ઊભેલા એકવડિયા ગુલમોહર પર કેસરી ફૂલોના ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. મને હંમેશા સુંદર લાગે. મારો ફેવરેટ કલર એટલે લાલ કેસરી રંગોનું મિશ્રણ, ગુલમોહર. ગુલમોહરના ટેકે બસ સ્ટોપ છે કે બસ સ્ટોપના ટેકે ગુલમોહર, એ કેવું મુશ્કેલ હતું અને હું હંમેશા એ વિચારતી ત્યાં જોયા કરતી. સડકના સામા છેડે પાંજરામાં પાંગરેલો ગરમાળો પીળી ઉદાસીમાં મને આ બધું આમ કરતી જોયા કરતો ને પવનની લહેરખીઓમાં હાલક ડોલક થયા કરતો. આટલા વર્ષોથી અહીં રહું છું પણ આ ગરમાળા પાસે ગઈ નથી. જોયો છે માત્ર દૂરથી. ક્યારેક સુંડલોક પાંદડાની વચ્ચે શાંત, તો ક્યારેક ઉનાળાની પીળી લહેરમાં સહેજ સહેજ હાલક ડોલક. ન તો એ મારી પાસે આવવાનો હતો, ન તો હું ક્યારેક એની પાસે જવાની હતી. બસ એકબીજાને દૂરથી તાક્યા કરવાના હતા. વચ્ચે જે આ કાળી તપેલી ખાબડખુબડ સડક છે એની મર્યાદા રાખી હતી અમે બંને. હું અહીં ઊભી ઊભી જે કાંઈ કરું એ એણે જોયા કરવાનું હતું ને એ જોયા કરે છે ચૂપચાપ. ને મારે રાહ જોવા સિવાય બીજું કોઈ કામ નહોતું કરવાનું. તે અત્યારે પણ બસની રાહ જોઈને ઊભી હતી. સહેજ કંટાળી હતી ત્યાં હાફતી ધણધણતી બસ આવી, માંડ જગા મળી. સર મને પૂછતા, કાવ્યા તને બસમાં ગીર્દી તો નથી નડતી ને? ને મેં એકવાર જવાબ આપેલો, ડોન્ટ વરી સર, હું મારી જગા કરી જ લઉં છું, લટકવું ને ટીંગાવું મને ન ફાવે. ને મારા જવાબથી થોડા અકળાયેલા મારી સામે જોઈ રહેલા ને પછી શર્ટ પહેરીને હું હમણાં હું કહીને પેકેટમાંથી સિગારેટ કાઢી બહાર નીકળી ગયેલા. મને કંઈ સમજાયેલું નહીં કે મેં શું કહ્યું કે સાવ આમ.
1: ટિકિટ ટિકિટ બેન, કઈ જવું છે?
0: કંડક્ટરે એટલા જોરથી કીધું કે આજુબાજુવાળા મારી સામે જોવા માંડ્યા. મને થોડી ગભરામણ થઈ ગઈ. જીભ તો જાણે ચોંટી જ ગઈ. હે

એટલે મારે ના, તમારે નહીં, મારે જવું છે. કંડક્ટર એકદમ બેપરવાહીથી બોલ્યો. મને બહુ માઠું લાગ્યું. કોઈ ગાલ પર તમાચો માર્યો હોય એમ હું સમસમી ગઈ. સેજ રડવા જેવું પણ થઈ ગયું. મારે ધરડી. એકસાથે કેટલી બધી આંખો મારા તરફ મંડાઈ. મને તો એ નામ બોલતા આટલી તકલીફ કેમ થઈ એ જ નહોતું સમજાતું. એ ભાઈ, એમને ધરણીધર દેરાસરની જ આલી દે, મારી બાજુમાં બેસેલા એક આંટી બોલ્યા. આ નક્કી કરીને ચડતા હોય તો લે, અહીં નવરા થોડીને બેઠા છીએ. બોલવામાં બી કલાક કરે, એ બોલે ત્યાં ઘડી એનું સ્ટેશન બી આવી જાય, ને પછી જવાબ તો અમારે આલવાનો ને. એવું બબડતો બબડતો એ ટિકિટ ફાડીને પૈસા લઈને જતો રહ્યો. મેં બારીની બહાર પ્રયત્નપૂર્વક મોં દબાવી રાખ્યું. નજર પણ જાણે કે વધારાનો લોખંડનો સળિયો બની બસની બહાર બારીએ લાગી ગઈ. આંખો ભરાઈ આવી. ધરણીધરમાં જોબ કરો છો? તમને આવા સમયે આ બસમાં ઘણી વારે જોયા છે. એટલે હું બી ત્યાં કોમ કરું છું, ચંદ્રનગરમાં. આ ડૉક્ટરનું બૈરું હાવ ગોણા જેવું છે, તે હું બેબીને રમાડું છું. આયા છું. મેં આંટીની વાતમાં ધ્યાન જ ન આપ્યું. આવા લોકો છે ને બહુ સ્માર્ટ હોય, કઈ ઘડીએ તમારી પાસેથી કઈ વાત કઢાવી લે ને ખબર ન પડે. સહેજ વાત કરીશ તો કોના ઘેર જઉં છું, શું કામથી માંડીને એ તમારા શું થાય સુધીનું પૂછી કાઢશે. એ બી કે હું ચૂપ જ રહી. પછી એ બેનને થયું હશે કે હું સૂઈ ગઈ એટલે એ ચૂપ થઈ ગયા. આવી ફિલિંગ્સ મને બીજી એકવાર પણ આવેલી, ત્યારે પણ રડી પડેલી. લગભગ આવો જ ટાઈમ હતો. સરની સાથે જ હતી એમના બેડરૂમમાં અને ડોરબેલ રણકેલી. ખૂબ ગભરાઈ ગઈ હતી. સર પણ પરસેવે રેપઝેપ. કપડાં તો ક્યાંય, પહેલી વખત કશુંક સારું નથી કરતી એવો ભાવ મારા મનમાં આવ્યો. સર દોડીને બહાર ગયા, મને અંદર જ રહેવાનું કહ્યું. હું ક્યાં સંતાઉં એવો કોઈ આઈડિયા ન આવતા એના મોટા ટેબલના નીચેના ભાગે સંતાઈ ગઈ. મારા કપડાં તો મારી સાથે ક્યારેક આવું એ. હું જોરથી રડી પડી છે એ બીકે મારાથી મારા મોઢે હાથ મુકાઈ ગયો. સર 10 મિનિટમાં પાછા આવ્યા અને સિગારેટ સળગાવી શર્ટ કાઢ્યો અને એસી ફૂલ કરી ધુમાડાના ગોટે ગોટા કાઢવા લાગ્યા. હું બહાર નીકળીને રડી પડી. એમણે મને શાંત પાડી અને કીધું, ડોન્ટ વરી, કાજલ હતી, પેઇન્ટિંગ્સ ભૂલી ગઈ હતી, જતી રહી. હું બાથરૂમમાં પુરાઈ ગઈ ને ક્યાંય સુધી પાણીની છાલકો ચહેરા પર મારતી રહી. બાથરૂમમાં પહેલી વખત મને અરીસોએ ડરાવતો હતો. હિંમત જ ન થઈ મારું મોઢું જોવાની. ફ્રેશ થઈને ફટાફટ નીકળી ગઈ, પણ આંખો તો જાણે વરસવાનું બંધ જ નહોતી કરતી. રસ્તામાં પણ ગોગલ્સની અંદર રડતી રહી. એ રાત્રે એક અનનોન નંબર પરથી એક મેસેજ આવ્યો. સોરી ફોર ધીસ નૂન, જ્યારે આવ ત્યારે ચપ્પલ બહાર ન કાઢવા, ને હેરપિન ભૂલવી સારી આદત નથી. નેક્સ્ટ ટાઈમ પેઇન્ટિંગ્સ ભૂલ્યા વિના સાથે લઈ જઈશ. આખી રાત હું સૂઈ ન શકી. શું રિપ્લાય આપવો, થેન્ક્સ કે આઈ એમ સોરી? રાતભર મેં સરના ઘેર દિવાલો પર જોયેલા મેડમના ફોટા અને એમાંથી છલકાતા પીળા સલવાર ને પીળી સાડી અને એમની મોટી પારદર્શક આંખો બધું ઉભરાતું રહ્યું મારી આંખોમાં. જાણે એમાંથી મને મારો જ પડછાયો મળતો હોય. ઘણીવાર સરના ઘરે બાથરૂમમાં નહાવા જાઉં ત્યારે અરીસા પર મેડમની બિંદીઓ ચીપકેલી જોઉં, પછી એ પીળી બિંદીઓને મારા ચહેરા પર લગાવું અને પછી ક્યાંય સુધી મને આમ અરીસામાં જોયા કરું. હું હવે અરીસામાં મારી જાતને ફેસ કરી શકતી ધીમે ધીમે. મેડમના વાળ તો બહુ જ મોટા ને એનો ઢળતો અંબોળો બહુ જ ફાઇન લે. હું અરીસામાં મારા વાળને ઢળતા અંબોળામાં બાંધવા જાઉં તો બંધાતા જ નહીં. તોય હું પ્રયત્ન કર્યા જ કરતી. મમ્મીએ એકવાર મને આ અરીસા સામે મહેનત કરતા જોઈને કહેલું, કાવ્યા, તારા વાળ ઢળતા અંબોળા માટે ટૂંકા પડે. ને પછી બે ઘડી હું કંઈ કેટલું વિચાર્યા કરતી ને પછી અરીસા સામે જોઈ પીળી બિંદી કપાળ પરથી કાઢી નાખી ને પાછા ગુલમોહરના રંગની રાતી કેસરી બિંદી લગાવી દીધી. ઘણીવાર થાય કે હું મેડમને મળવા જાઉં, પણ બીજી પળે થાય કે હું શું બોલીશ એની મોટી પારદર્શક આંખોમાં જોઈને. મેડમને ભલે મળી નથી,

પણ એમના ચિત્રો જોઈને હું એના વ્યક્તિત્વને સમજવા મથ્યા કરું છું. એમના ચિત્રોમાં આકાશ બ્લુ કલરનું જ હોય એવું નથી, એ તો આકાશને લીલાશથી ભરી દે છે. એના ડુંગર ભૂખરા નથી જોયા, ડુંગરને ગુલાબી રંગે રંગતા હોય છે. એમના ચિત્રોમાં પાણી પણ કેસરી ઝાયવાળું હોય છે. બધું ન કલ્પી શકાય એવું જ, કોઈ વસ્તુ એવી નહીં જેવી અસલ રંગમાં હોય. ને પછી થાય કે એમનો ગરમાળા જેવો અસબાબ ભલે કોઈ પિંજરમાં છે, પણ મારી જેમ કોઈ ખખડધજ બસ સ્ટોપની. લ્યો બોન, જાગો હવે, તમારો ધરણીધર દેરાસર આવી ગયું હેડો. હું ઝબકી ગઈ. ફટાફટ પર્સ સંભાળીને ઊભી થઈને ઉતરવા જઉં ત્યાં સુધીમાં બસ ઘણી આગળ નીકળી ગઈ હતી. પેલા આંટીએ તો રાડો પાડી, લે ભાઈ રોકો, આ બોનનું સ્ટેશન પાછળ રહી ગયું છે. બસ અધવચ્ચે ઊભી રહી. હું નીચે ઉતરી. કંડક્ટર બબડતો રહ્યો. ઉપર આકાશમાં સફેદ વાદળોના ગુચ્છાઓ બાંધેલા હતા. એની પાછળથી સૂરજનો અસહ્ય તાપ પડતો હતો ને હું રસ્તા વચ્ચે ઊભી રહી, જાણે કે સરનામું ભૂલેલી. ખરેખર તો હું પણ અકળાઈ ગઈ હતી. આમ અધવચ્ચે ઉતરી જવું એ મારા સ્વભાવમાં જ નહીં. કાં તો મારા સ્ટોપેજ ઉતરું અથવા નીકળું જ નહીં. એક બે બાઇક મારી બાજુમાંથી ધીમી પણ પડી, પણ હું આ રસ્તાઓથી અજાણ નહોતી. હંમેશાની જેમ ચાલતી રહી. સરે કહેલું, જેટલો પ્રયત્ન સંતાડવાનો કરીએ એટલા બાર વધુ પડીએ, એટલે આ દુપટ્ટા અને મોજા અને ચશ્મા આ બધું કાઢીને સોસાયટીમાં આવવાનું. તું તો મારી સેક્રેટરી છે, ડરવાનું નહીં તારે. મારે એમને કેમ સમજાવો કે આ બધું તમે સમજો છો તો તમે કેમ અમલમાં નથી મૂકતા? કાળા મખમલના ઓછાળ પર દિવાલને ટેકો દઈએ સિગરેટ પીતા હોય અને હું એમને અઢેલીને બેઠી હું, એમના ખભા પર મારી આંગળીઓ ફરે ત્યારે પોપડીઓ ખરે એમ એમની પાસેથી બધી વાતો ખરતી હોય. હું જાણતી હોઉં કે ન જાણતી હોઉં એ બધાની વાતો, ફાયદો નુકસાન, જશ અપજશ, દુનિયાદારીની વાતો, સ્વાર્થી સંબંધો ને મેડમની વાતો, મેડમનો સ્વભાવ, દોષ ને વખાણ, એ મને સંભળાવ્યા કરે, એ બધા લોકોને ગાળો આપ્યા કરે, અને હું એમના સ્વભાવના કાણામાંથી આવતા આ તડકાથી દાઝ્યા કરું. મેડમ સાથે તો જાણે એમને કોઈ લેણદેણ જ નહોતી. આવડા મોટા બંગલામાં બે માણસો સાથે રહીને પણ સાથે નહોતા. બેડશીટની સળવટો બંને વચ્ચે જાણે જોજન અંતર. મેડમ પણ આ રૂમમાં ધીરે ધીરે સુવાવતા બંધ થઈ ગયા એ મને બાથરૂમમાં અરીસા પર લાગેલી પીળા કલરની ઘટતી બિંદીઓ પરથી જાણવા મળ્યું. એક તબક્કે ત્યાં હવે માત્ર લાલ કેસરી ગુલમોહર રંગની બિંદીઓ ફેલાતી જતી હતી. દિવાલો અને સોફાસેટના કવર સુદ્ધા પીળી ઉદાસી ખંખેરી રહ્યા હતા અને ત્યાં રાતા કેસરી ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા. સિગરેટના કષ્ટ લેતા લેતા સર ક્યારેક મેડમની વાત માંડવાનું શરૂ કરે ત્યારે મને એમના શરીર પર પીળાશ ફેલાતી જતી દેખાય ને તરત હું પીળાશ ખંખેરી નંખાવતી. ઘેર મમ્મી કહેતી કે કાવ્યા, હવે હાથ પીળા કરવા અંગે કાંઈક વિચારને. ને હું હસીને કહેતી, હાથ પીળા તો નથી થવા દેવા મમ્મી. મારાથી અપાય બધું હું સરને આપતી, પણ સરને હંમેશા ઓછું જ પડે, બધું સુકાઈ જતું. સરે મને પ્રોમિસ કરેલી કે આગળ કહેલી કોઈ વાત યાદ ન રાખે. ત્યારે હું ચીડાઈ જાઉં તો એ મારી પાસે સાબિતી માંગે, ત્યારે હું એ બેન્ચ પર હાથ ફેરવી એના પર કાળી સડક જેવા ઓછાળ પર જૂની નિશાનીઓ શોધવા મથી પડું અને ગરમાળો તો એની મર્યાદામાં રહીને ક્યારેક હવામાં ઝૂલ્યા કરે. પણ હા, વર્ષોથી હું એની પાસે નથી ગઈ, નથી એ મારી પાસે આવ્યો. માત્ર દૂરથી અમે એકબીજાને જોયા કરીએ છીએ. નથી આ સળવટોની સડક ઓળંગી એ મારી પાસે આવવાનો કે નથી ખખડધજ બસ સ્ટોપને મૂકી હું ત્યાં જવાની. બસ એકબીજાની આંખોમાં એકબીજાના પ્રતિબિંબને શોધ્યા કરીએ છીએ, સુંડલો સુંડલો પાંદડા વચ્ચે તો ક્યારેક ઉનાળાના પીળા કે રાતા કેસરી ગુચ્છાઓ વચ્ચે કશેક રાહ જોતા.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. આ વાર્તાનું શીર્ષક હતું ગરમાળો, ગુલમહર અને ખખડેલું બસ સ્ટેન્ડ. શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ. અને આ સાથે જ કાર્યક્રમના અંત પહેલા બસ આપની ફરમાઈશનું એક ગીત સાંભળીએ.
1: રાણા વાવથી આપણા શ્રોતા મિત્ર કેકે ભાઈ ઉર્ફે પાગલની પસંદગીનું આ ગીત. ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી.

આ સરસ મજાના ગીત બાદ વધુ એક ફરમાઈશી ગીત સંભળાવીએ છીએ. આરટીઓ રિલોકેશન સાઇટ ભુજથી આપણા શ્રોતા મિત્ર પ્રદીપભાઈ કે મહેતાની પસંદગીનું મારે જવું પહેલે પાર, આ ફિલ્મનું મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત સૌ સાથે મળીને સાંભળીએ.

0: નોય છે તારા ઢીંગલા ની સાથે મારી ઢીંગલી રમે
1: લાલ રતુંબલ પાગલડી ને માથે ઉંટુ લહેરે મખમલ નીમો જલડી ચમચમ મારો ઢીંગલો પહેરે ભર્યો રેશમી અંગર કોને હાથી રાખી લાખ કરી જો મારા ઢીંગલા કેરી સુરત કેવી ફાંક કરી

0: ने गजरे गुथ्या फूल नाके नथनी पगमा पायल गले हार अणमूल भूखरिया लो घाघरो ने रुम झुम झांझर बोले झुम झुम झुम झुम भूखरिया लो घाघरो ने रुम झुम झांझर बोले हे मारी ढींगली बहु रूपाली कोई ना आवे तोले
1: तारी ढींगली नी तारी ढींगली नी साथे मारो ढींगलो रमी
0: हे शीरो पुरी ने चले भी यम यम
1: तारी ढींगली नी साथे मारो ढींगलो रमी।
2: श्रोता मित्रों, आशा राखी छे के आ सरस मजानुं गीत सांभळीने આપનો આજનો દિવસ તો બની ગયો હશે સરસ સરસ। તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ। ખુશ રહો, સ્વસ્થ રહો,
3: આવજો, ફરી મળીશું।
2: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો। નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009। ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com।

મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે, અને અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.

વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. મિત્રો, આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો 1 થવા આવ્યો છે. હવે સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સુરીલા સફર.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી!
2: નકલી ઓફર્સ થી સાવધાન.
0: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હે.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમમાં લઈ એક નાનકડો વિરામ. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 1:20 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસ કર્મીઓના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. સમાચાર વિગતવાર. લોકસભાની કાર્યવાહી 12 વાગે ફરી શરૂ થતાં જ સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ સુધારો બિલ 2026 રજૂ કર્યું છે. આ બિલ જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. આ બિલને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા

0: સુનિશ્ચિત કરવા માટે બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી, જોકે લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જો કે આ બિલ રજૂ કરતા અગાઉ જ્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધને કારણે વિપક્ષના વિરોધને પગલે સંસદના બંને ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા કે બાબતો ઉઠાવવામાં આવશે નહીં. તેમણે વિપક્ષના સભ્યોને પ્રશ્નકાળ સારું રીતે ચલાવવામાં સહયોગ કરવા વિનંતી કરી હતી. સ્પીકરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેટલાક સભ્યના વર્તન અને અવલોકન કરી રહ્યા છે જે ગૃહની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી.
1: कुछ दिनों से मान्य सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे मान्य सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
0: આ હોબાળા અગાઉ લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતાની સાથે જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતના સ્ટાર વેઇટલિફ્ટર્સ મીરાબાઈ ચાનુ, ચનામ્બમ ઋષિકાંત સિંહ, રાજામુથુ પંડી અને પેરા પાવરલિફ્ટર અજાંડુ કુમારને સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.
1: ભારત કી સુશ્રી મીરાબાઈ ચાનુને વેટ લિફ્ટિંગ કી 48 કિલોગ્રામ વર્ગ કી પ્રતિયોગિતા મેં સ્વર્ણ પદક જીતા હૈ. ઇસ પ્રતિયોગિતા મેં શ્રી ઋષિકાંત સિંહ, ચનમ બમ તથા શ્રી રાજા મુથુ પાંડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતે હુએ રજત પદક જીતા હૈ. મેં સદન કી ઓર સે જીતને વાલે સભી ખિલાડીઓ કો ઇસ ઐતિહાસિક ઉપલબ્ધિ પર હાર્દિક બધાઈ તથા ભવિષ્ય કે લિયે શુભકામનાએ દેતા હું.
0: રાજ્યસભામાં પણ આવી જ પરિસ્થિતિ હતી. જ્યારે ગૃહ સવારે શરૂ થતાં જ વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. સરકારે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તમામ સંસદ સભ્યને પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે યુવા પેઢીનો અવાજ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય સાંભળ્યા પછી તેઓ તમામ સાંસદોને આજે ચર્ચામાં ભાગ લેવા માટે અપીલ કરી છે.
2: तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ બળનો વધુ પડતો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીઓના પરિવારના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલી એક અલગ અરજી અને અન્ય સૂચિબદ્ધ અરજી પર સુનાવણી કરશે. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે અવલોકન કર્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ કોર્ટને મદદ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઈદેવ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં 109 રાહત શિબિરમાં 37,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. સરકારી એજન્સી અસરગ્રસ્ત લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. દરમિયાન ગઈકાલે સાંજે ચરાઈદેવ જિલ્લાના સોનારીમાં પૂરને કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે રાજ્યમાં પૂરથી મૃત્યુ આંક 68 થયો છે. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પૂરમાંથી બહાર આવી રહ્યું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તબક્કાવાર રીતે વીજળી પુનઃસ્થાપન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા છે. વર્તમાન

0: ચોમાસામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગ બંધ થયા છે. લોંગલેંગ જિલ્લા હેઠળના નમસાંગ સર્કલમાં ઈએસી મુખ્યાલયમાં બે ભારતીય વાયુસેના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા. તેમણે કુલ 42 ફસાયેલા મુસાફરને હેમખેમ બહાર કાઢ્યા. અગાઉ 23 અને 24 જુલાઈના રોજ આઈએએફએ કુલ 148 ફસાયેલા મુસાફરને બચાવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના પ્રભાવ હેઠળ ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડશે. દેશ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. ડોક્ટર કલામે ભારતના અવકાશ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા છે. વર્ષ 2015માં આજના દિવસે તેમનું નિધન થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને ભારતના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પી ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર કલામ હંમેશા દેશભક્ત માટે એક આદર્શ બની રહેશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અનુકરણીય હિંમત, અટૂટ સમર્પણ અને વ્યાવસાયિકતાના ઉચ્ચતમ ધોરણ સાથે સીઆરપીએફે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના રક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી શાહે કહ્યું, નક્સલવાદને નાબૂદ કરવાનું હોય કે ભારતની શાંતિ અને પ્રગતિનું રક્ષણ કરવાનું હોય, આ દળ હંમેશા રાષ્ટ્રની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સીઆરપીએફએ અતૂટ હિંમત, અસાધારણ વ્યવસાયિકતા અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટતા જ બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં 7% વધુનો ઘટાડો નોંધાયો હતો. બંને દેશમાં બોમ્બારો અટકતા જ બ્રેન્ટ ક્રૂડ સરકીને $91 પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ ઘટીને $85 સુધી પહોંચી ગયો હતો. યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ અમેરિકા અને ઈરાન બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરની નજીક પહોંચી ગયું હતું. ભૂરાજકીય ચિંતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 1% વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 675 પોઈન્ટ કરતાં વધુ વધી, જ્યારે નિફ્ટી 190 પોઈન્ટ કરતાં વધુને કારોબાર કરી રહ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષની 75 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને રાજા મુથુપંડીની સિદ્ધિ પર ગર્વ છે. તેમણે તેમના ભવિષ્યના પ્રયાસ માટે શુભેચ્છા પણ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. અને વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, સુરેલા સફર કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, અત્યારે આપ સાંભળ્યા હતા મારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સુરીલા સફર. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 2 થયા છે. હવે સાંભળશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી ત્રિવેણી કાર્યક્રમ.

0: જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે એફઆઈઆરનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ એફઆઈઆરમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે.
1: રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 5 જળાશય એલર્ટ પર, જ્યારે 13 જળાશય માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યના 207 જેટલા જળાશયમાં 54% વધુ જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37,000થી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. મોરબીના ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો. દરમિયાન આજે રાજ્યના 170 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો, જેમાં બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર તેમજ અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. દ્વારકામાં ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. બરડિયા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં વાણિજ્ય બાંધકામ અને ધાર્મિક દબાણ દૂર કરાયા હતા. અગાઉ 150થી વધુ નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહેસાણા જિલ્લાના વિસનગરના તરફ ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે યુવાન તળાવમાં નહાવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 12 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢાયો હતો. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ સહિત ગ્રામ્ય પંથકમાં આજથી જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેમાં 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ખાઈને કુમારિકાઓ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરે છે. જૂનાગઢના શિવ મંદિરમાં પૂજન સાથે શરૂ થયેલી આ વ્રતની ઉજવણી ગુરૂવાર સુધી ચાલશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા કામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં કુલ 13 કામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત 12 સમિતિના ચેરમેન અને સભ્યની પણ વરણી કરવામાં આવી હતી. જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત હવે સ્પોર્ટ્સ માટે ગ્લોબલ પાવરહાઉસ બની રહ્યું છે. ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યના માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે સંખ્યા વધીને આજે 3 ગણી થઈ ગઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, હવે સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. ગુજરાતી ગીતના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના યુગલ સરમાં ભાસ્કર વોરા લિખિત આ શબ્દરચના.

મિત્રો, અત્યારે ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ રચના આપે સાંભળી મનાર ઉદાસના સ્વરમાં રચના કૈલાશ પંડિતની, અને આ સાથે જ અમારો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 3 વાગ્યા છે. હવે સાંભળશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સખી સહેલી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સાંજના 5 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સરગમ.

કાર્યક્રમની શરૂઆતમાં મિત્રો આપે ગીત સાંભળ્યું વિધાતા ફિલ્મનું. સુરેશ વાડકર અને અનવરનો સ્વર હતો. આનંદ બક્ષીની ગીતરચના અને સંગીત હતું કલ્યાણજી આનંદજીનું. હવે સાંભળીએ શોલે ફિલ્મનું ગીત, કિશોર કુમાર અને મન્ના ડેના સ્વરમાં, આનંદ બક્ષીના બોલ અને આરડી બર્મનનું સંગીત.

0: શોલે ફિલ્મના આ ગીત બાદ હવે સાંભળીએ મર્યાદા ફિલ્મનું ગીત, યુગલસ્વર કિશોર કુમાર અને લતા મંગેશકરનો, આનંદ બક્ષીના બોલ અને સંગીત કલ્યાણજી આનંદજીનો.
1: અરે ચુપકે સે દિલ દે દે,
2: નહીં તે
1: નહીં તે

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંભળી રહ્યા છો કાર્યક્રમ સરગમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં વોરંટ ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

મિત્રો, આરઝુ ફિલ્મના આ ગીત સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. આજના આ કાર્યક્રમમાં સાંભળીએ કવિ હર્ષ બ્રહ્મભટ્ટની કેટલીક રચનાઓ. શરૂઆત કરીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ગવાયેલ આ રચનાથી.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: સુરીલી સાંજ કાર્યક્રમના અંતમાં સાંભળીએ સૌમિલ મુનશી અને પરાગી પરમારના સ્વરમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટની આ રચના.
2: એક પ્રકારથી પીએમ

મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આજના આ કાર્યક્રમમાં આપે કવિ હર્ષ બ્રહ્મભટ્ટની કેટલીક રચનાઓ સાંભળી. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સાંજના 6 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆત કરીએ રાજપૂત ફિલ્મના આ ગીતથી, સમુસ્વર કિશોર કુમાર અને સાથીઓનો, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આઈ મિલન કી બેલા, આ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. સુરીલા સફર કાર્યક્રમ મિત્રો આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ રોટી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

કિશોર કુમાર અને લતા મંગેશકરને હમણાં આપે સાંભળ્યા રોટી ફિલ્મના આ ગીતમાં. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ તેરી કસમ ફિલ્મનું ગીત અમિત કુમારના સ્વરમાં.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ અને આશા ભોંસલેના સ્વરમાં તુમ્હારી કસમ ફિલ્મનું આ ગીત.

મોહમ્મદ રફીને હમણાં આપે સાંભળ્યા ઉપહાર ફિલ્મના આ ગીતમાં. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સોહની મહિવાલ ફિલ્મનું ગીત, આશા ભોંસલે અને શબ્બીર કુમારના સ્વરમાં.

સુહાના સફર કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ સુહાગ ફિલ્મનું આ ગીત, સમુસ્વર મોહમ્મદ રફી, આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંઘનો.

મિત્રો, આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, સાંજના 7 વાગી રહ્યા છે. થોડી જ વારમાં સાંભળશો જય માલા કાર્યક્રમ અમારા મુંબઈ કેન્દ્રથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. આ વિધેયક જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. કેસોના ઝડપી નિકાલ માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો ઉલ્લેખ કરાયો છે. તેમાં ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ થાયના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિ રાજ્ય તેમજ દેશના જહાજ નિર્માણ ક્ષેત્રને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ નીતિમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને હરિત જહાજ મથક, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન અપાયું છે. આ નીતિનું મહત્વનું આકર્ષણ સંકલિત ભવ્ય જહાજ નિર્માણ પાર્કનો વિકાસ છે. રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો અપાશે. તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, એમએસએમઈ પાસે ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજ દરમાં સહાય અને પાણીના ચાર્જમાં સબસિડી અપાશે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ દીઠ વેટ ટનેજથી વધારવા તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને આજે લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં 32 જેટલી પરિયોજનાને મંજૂરી અપાઈ છે, જેમાં કમિટીએ 1977 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી અરજીઓ મંજૂર કરી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઊભી થવાની ધારણા છે. મોટા ઉદ્યોગો અને ટ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસિડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ, જેમાં સમિતિએ 649 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ટેક્સટાઇલ યોજના હેઠળ 3 એકમો પણ મંજૂર કરાયા. આજે 4 ઔદ્યોગિક પાર્કને લીલી ઝંડી આપવામાં આવી. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને હવે પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂ કરાવેલી E0 FIR સેવા અંતર્ગત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ

ક્લિયર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટી મશીનોનું રેન્ડમાઇઝેશન તથા કમિશનિંગ પૂર્ણ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની ઉપસ્થિતિમાં બીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. બંને રેન્ડમાઇઝેશન બાદના ઈવીએમ અને વીવીપીએટી મશીનોની યાદી તમામ ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણીમાં ઉપયોગ માટે આ ઈવીએમ અને વીવીપીએટી મશીનો સંબંધિત ચૂંટણી અધિકારી

0: બાદ ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની ઉપસ્થિતિમાં બીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. બંને રેન્ડમાઇઝેશન બાદના ઈવીએમ અને વીવીપીએટી મશીનોની યાદી તમામ ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણીમાં ઉપયોગ માટે આ ઈવીએમ અને વીવીપીએટી મશીનો સંબંધિત ચૂંટણી અધિકારીને સોંપાયા. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન 30 જુલાઈના રોજ મતદાનના દિવસે જાહેર રજા રહેશે. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે, તેમજ સરકારી અને અનુદાનિત શાળાઓને આવરી લેવાશે તેમ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ જણાવ્યું.
1: અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે. અહીંથી વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું. રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવે તે અમે સત્વરે એને પહોંચાડીશું.
0: બનાસકાંઠામાં પાલનપુર બસ ડેપો ખાતે વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ત્રણ નવી મિની બસોને લીલી ઝંડી આપી. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ આ બસોની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સરકાર આદિવાસી વિસ્તારના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પરિવહનની સુવિધાઓ સતત વિસ્તારી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી અપાઈ છે. આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી જેલ સાઇડ રહેશે. ઉપરાંત આંબલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ 2026 અમલમાં આવશે. છોટાઉદેપુરના ગ્વાન તાલુકામાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના હસ્તે સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સ્માર્ટ કન્ટેનર શાળાઓ અંતરિયાળ ક્ષેત્રોમાં શિક્ષણનો નવો ઉજાસ પાથરશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના લીમખેડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર, ખેડાના મહેમદાવાદ અને અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિની આજે શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન નવાઝા, રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ સમીક્ષા કરી. દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્ત ડાંગ જિલ્લામાં નુકસાન પામેલા 53 વીજ થાંભલાઓ ઉભા કરી DGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગોને પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગે સમારકામ શરૂ કર્યું. હાલોલ તાલુકાના રામેશરા તરગોળ માર્ગ પર તાત્કાલિક માટી દૂર કરી મેટલ પાથરવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ નાંદરવા ગામમાં આકાશે વીજળી પડતા એક મહિલાનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો. ભાડભૂતના અંદાજે 6,000 માછીમારો માછીમારી માટે રવાના થયા. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા છે.
2: गुजरात क्षेत्र में ज्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कल के लिए येलो वार्निंग, हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात काला पर्सी के लिए 28 और 29 जुलाई में. मेनली दक्षिण गुजरात में 1-2 स्थान में हल्का से हेवी रेनफॉल का संभावना रहेगा. जो डिस्ट्रिक्ट इसमें है सूरत, दांस, नवसरी, कलसाड़ और दामोदर नगर दिया गया.
0: આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઇલાવેનિલ વલ્લારીવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદહી ચૌધરી તેમજ દોડવીર દિવ્યાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ

0: ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યમાંથી માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો. હવે આ સંખ્યા વધીને 3 ગણી થઈ ગઈ છે. ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજસ્થાન મૂળનો યુવક નહાવા માટે ગામના તળાવમાં પડ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2,999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. 4 દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો, પ્રાદેશિક સમાચાર હમણાં આપ સાંભળી રહ્યા હતા. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીએ.
2: વર્કશોપ્સ રખના, રોલ પ્લે બતાના, ઉને કૈસે કમ્યુનિકેટ કરના, યે સબ બતાના બહોત જરૂરી હૈ.
3: ફિલ્મ લેખિકા વિભા સિંહ કરેંગી ઇસ કાર્યક્રમ કા વિચાર મંથન.
4: આજકલ હમ બહોત બાતે સુનતે હૈ કે કિતની મહેનત સહી હૈ ઓર કિતની નહીં સહી હૈ, વો એક અલગ ડિસ્કશન હૈ. પર હાર્ડ વર્ક કા કોઈ રિપ્લેસમેન્ટ નહીં હૈ, યે બચ્ચોં કો જાનના બહોત જરૂરી હૈ.
3: તો સુનિયે વિવિધા મેં સૃજન ભારતી 2 અગસ્ત દિન મેં 11 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીએ મોટા ઘરની વો ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં.
1: હે હે હે હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી.
2: જૂનાગઢ ના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

96.7 FM પર વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોર્ફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યું. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપો પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026 આજે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં રજૂ કર્યું હતું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. સાંજે 5 વાગે ત્રીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહની બેઠક શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા એફઆઈઆર પાછા ખેંચવાની માંગણી કરતા વિપક્ષના સાંસદો ઉભા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હોબાળો ચાલુ રહેતા પ્રિસાઇડિંગ ઓફિસરે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી ગૃહને મુલતવી રાખ્યું. બપોરે 2 વાગ્યા બીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહ ફરી એક વખત મળ્યું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ વિધેયક દેશના કરોડો યુવાનોના ભવિષ્ય અને સખત મહેનત અને આકાંક્ષાઓ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ કાયદો છે.
1: લોક પરીક્ષા અનુચિત સાધારણ નિવારણ સંશોધન વિધેયક 2026 હમારે દેશ કે કરોડો યુવાઓ કે ભવિષ્ય ઉનકી મહેનત ઓર ઉનકી આકાંક્ષાઓ સે જુડા અત્યધિક મહત્વપૂર્ણ વિધેયક હૈ. યે વિધેયક પેપર લીક જૈસે અપરાધો પર પ્રભાવી અંકુશ લગાને દોષીઓ કે વિરુદ્ધ કઠોર પ્રાવધાન કર દેશ કે કરોડો યુવાઓ કે હિતો કી રક્ષા ઓર ઇસ દિશામાં એક મહત્વપૂર્ણ વિધેયક હૈ.
0: રાજ્યસભા પણ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ચોથી મુલતવી પછી સાંજે 5:15 ઉપલગ્રુ ફરી શરૂ થયું ત્યારે ઉપાધ્યક્ષ શ્રી હરિવંશે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. જો કે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું અને તેમની માંગ પર આગ્રહ રાખ્યો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેર પરીક્ષા વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.
2: કોંગ્રેસ પાર્ટી ઓર કુછ દલ હૈ ઉનકો કહેના ચાહતા હું વિષય કો ભટકને મત દીજે. ઇસ વક્ત સ્ટુડન્ટ કા ઇન્ટરેસ્ટ દેશ મે જો એક્ઝામિનેશન હોને કા જો પ્રક્રિયા આજ તક હમને દેખા હૈ ઉસકો મજબૂતી સે જો રિફોર્મ્સ લાયા હૈ ઇસ પે ચર્ચા હોના યે સબસે પ્રાથમિકતા હોના ચાહિએ ઇસ વક્ત.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર વધુ પડતા પોલીસ બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અનેક અરજીઓ પર સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોનાનીની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પોલીસ અધિકારીઓના પરિવારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર પણ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોર્ફી પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયા બાદ યુક્રેનના રાજદૂત ડોક્ટર ઓલેક્ઝાન્ડર પોલિશચુકને સમન્સ પાઠવ્યા હતા. મંત્રાલયે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વાણિજ્યિક શિપિંગ પર આવા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દરિયાઈ નેવિગેશનની સલામતી, નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પર તેમની પ્રતિકૂળ અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આજે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોને નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડીના ચાર્જશીટને નોંધવાનો ઇન્કાર કરવાના નીચલી અદાલતના આદેશને પડકારતી પ્રવર્તમાન નિદેશાલયની અરજીનો જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. જસ્ટિસ મનોજ જૈને આગામી સુનાવણી 10 સપ્ટેમ્બર માટે નક્કી કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે આજે સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે તેણે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલા દાનમાં કથિત ઉંચાપતની તપાસ માટે લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આઈજી આઈપીએસ અધિકારી કિરણ એસના નેતૃત્વમાં 4 સભ્યોની વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને સીટના 5મા સભ્ય તરીકે ફોરેન્સિક ઓડિટરનો સમાવેશ કરવા કહ્યું, જે 2 અઠવાડિયામાં તેનો પ્રથમ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. ઉત્તર પ્રદેશમાં એક ખાસ અદાલતે આજે રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપીઓની ન્યાયિક

કસ્ટડી 14 દિવસ માટે લંબાવી છે. આરોપીઓને જિલ્લા જેલમાંથી વર્ચ્યુઅલ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા રોકન દાનની કથિત ઉચાપત સાથે સંબંધિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના સ્થાપના દિવસ પર તેના તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે CRPF એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે રક્ષણથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી CRPFના જવાનોએ હંમેશા રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે માઓવાદના ખતરાનો નાશ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં ફાળો આપ્યો છે. આસામ રાઇફલ્સે રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને છેલ્લા 3 દિવસમાં મિઝોરમમાં 4 અલગ અલગ કાર્યવાહીમાં 14.2 કરોડ રૂપિયાથી વધુના કિંમતના ડ્રગ્સ અને દાણચોરી કરાયેલા સોપારી જપ્ત કર્યા છે. મ્યાનમારના 2 નાગરિકો સહિત 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થો અને આરોપીઓને વધુ કાનૂની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી 2026 શરૂ કરી છે, જેથી રાજ્યને ભારતના અગ્રણી મેરીટાઈમ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરી શકાય. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પોલિસી સ્માર્ટ અને ટકાઉ શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ વિકસાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેરીટાઈમ વિઝન 2047ના વિઝનને સમર્થન આપે છે. ભારતીય વહીવટી સેવાના અધિકારી કેશવ ચંદ્રાએ આજે ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. શ્રી ચંદ્રાએ ખાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી અને મંત્રાલયની મુખ્ય પહેલ અને ચાલુ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. બોમ્બે હાઇકોર્ટે આજે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને મેટા પ્લેટફોર્મ્સ, એક્સ કોર્પ, ગૂગલ LLC અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે બદનક્ષી ભર્યા ડીપ ફેક અને AI જનરેટેડ સામગ્રીના કથિત પ્રસાર અંગે સિવિલ દાવો દાખલ કરવાની મંજૂરી આપી હતી. શ્રી ગડકરીએ આરોપ લગાવ્યો છે કે AI જનરેટેડ પોસ્ટ તેમને અને તેમના પરિવારને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પ્રોગ્રામના નાણાકીય લાભો સાથે ખોટી રીતે જોડે છે. તેમણે આ દાવાઓને દૂષિત અને બદનક્ષી ભર્યા ગણાવતા સામગ્રીના પ્રસારને રોકવા માટે કાયમી મનાઈ હુકમ માંગ્યો છે. બંગાળની ખાડી પર ઊંડું દબાણ સર્જાવાને કારણે હવામાન વિભાગે આવતીકાલે સુધી ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ અને વિદર્ભમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદ પડી શકે છે. IMD માછીમારોને બુધવાર સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. પર્યટન મંત્રાલયે પ્રતિષ્ઠિત ઇન્ક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને એક પસંદગીના વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ ભાગીદારી એર ઇન્ડિયાના વ્યાપક વૈશ્વિક નેટવર્ક અને ભારતના વૈવિધ્યસભર પર્યટન વિકલ્પોનો લાભ લઈને મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં દેશની હાજરીને મજબૂત બનાવશે. ચીનમાં હાંગઝોઉમાં આજે ISSF વર્લ્ડ કપ 2026 શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કાંસ્યચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય શૂટર્સ એશા સિંહ અને મનુ ભાકરને તેમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં હિટ્સમાં 6ઠા સૌથી ઝડપી સ્વિમર તરીકે સ્થાન મેળવ્યા બાદ 2 વખતના ઓલિમ્પિયન સાજન પ્રકાશે પુરુષોની 200 મીટર બટરફ્લાય ફાઇનલમાં ભાગ લેશે. પ્રકાશે 1:58.59 સેકન્ડનો સમય કાઢ્યો અને સ્કોટલેન્ડના ડંકન સ્કોટ પછી બીજા સ્થાને રહ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ MV ઓમરફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યું. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10

0: પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: અબ આપ મુનિ શર્મા.
2: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

પ્રસ્તુત છે ઝરોખા. અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તથા આવતીકાલના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની યાદી બતાવીએ. 9 વાગે સાંભળશો કાર્યક્રમ આપકે લીએ. 9:30 વાગે કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગ્યાનો સમય રહેશે છાયાગીત કાર્યક્રમનો અને 10:30 વાગે ઢળતી જાહેરાત. મિત્રો, આ છે અમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો. અને હવે આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી જોઈએ. આવતીકાલે સવારે 6:05 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 વાગે

આવતીકાલે સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા. અમૃતધારાનો વિષય આલોચના, વક્તા આરતી શેઠ. શ્રી રામચરિત માનસ કાન 6:35, 6:45 સંગીત સરિતા. 7 સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:30 હમ હૈ રાહી પ્યાર કે ત્રિવેણી કાર્યક્રમ 8:15. 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. સાડા 9 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. 11:02 સાંભળશો કાર્યક્રમ દિલ સે. તરન્નુમ કાર્યક્રમ 11:30. 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 સમય રહેશે સુરીલા સફર કાર્યક્રમનો. 2 ત્રિવેણી કાર્યક્રમનું પુનઃપ્રસારણ. 2:35 ગુજરાતી ગીતો.

બપોરે 3 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સખી સહેલી, 4 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ પિટારાનો, 5 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરેલી સાંજ 5:30 વાગે, 6 વાગે કાર્યક્રમ સુરીલા સફર, 7 વાગે સાંભળશો કાર્યક્રમ જય માલા, હવા મહેલ કાર્યક્રમ રાત્રે 8 વાગે, 8:15 ઝરોખા અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9:30 વાગે ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત કાર્યક્રમ અને 10:30 વાગે કાર્યક્રમ ઢલતી જાય રાત. મિત્રો, આ હતી માહિતી અમારા આજે હવે પછી અને આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત કરીએ યે જવાની હૈ દીવાની ફિલ્મના આ ગીતથી. સ્વર બેની દયાલનો,

ચિત્રલોક કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ હેપી ન્યૂ યર ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંઘના સ્વરમાં.

મિત્રો, આ સાથે જ ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8:45 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સંધ્યા.

0: इस युगलगान के साथ ही आज का आपके लिए कार्यक्रम अब समाप्त होता है।
1: आज का 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानो आ अमदावाद केंद्र छे। मित्रों, रात्रिना 9:30 वागी रह्या छे, रजू करीए छे फिल्म संगीतनो कार्यक्रम। मित्रों, डॉक्टर APJ અબ્દુલ કલામને કોણ નથી જાણતું? 15 ઓક્ટોબર 1931 રોજ રામેશ્વરમ ખાતે જન્મેલા અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા। ઈસવીસન 2002-2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ પદે તેઓ રહ્યા હતા। કારકિર્દીના શરૂઆતના 4 દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્વે સંરક્ષણ અને વિકાસ સંસ્થા DRDO તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ઇસરો ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા। બેલેસ્ટિક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન

મહાન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલ મેન તરીકે ઓળખાયા, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની અનોખી કાર્યપદ્ધતિના કારણે તેઓએ ખૂબ લોકચાહના મેળવી હતી. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી 1967માં સન્માનિત કરાયા હતા. અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ તેમને મળેલા હતા. 40 વિશ્વવિદ્યાપીઠો વિદ્યાલયોમાંથી માનદ ડોક્ટરેટની પદવી પણ તેમને એનાયત કરવામાં આવી હતી. ઈસવીસન 2013માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો હતો, જે મેળવનાર તેઓ સૌ પ્રથમ વ્યક્તિ હતા. આવા મૂર્ધન્ય વ્યક્તિત્વ ધરાવતા મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઈ 2015ના રોજ શિલોંગ ખાતે નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને શતશત શ્રદ્ધાસુમન. કાર્યક્રમની શરૂઆત કરીએ બાઝાર ફિલ્મની આ રચનાથી, સ્વર ભૂપિન્દરનો.

મિત્રો, આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે માણીશું કેટલીક ફિલ્મી ગઝલો. હવે સાંભળીએ ગમન ફિલ્મની આ રચના છાયા ગાંગુલીના સ્વરમાં.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો આપ માણી રહ્યા છો કેટલીક ફિલ્મી ગઝલો. હવે સાંભળીએ ઉમરાવ જાન ફિલ્મમાં તલત અઝીઝને.

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આજના આ કાર્યક્રમમાં આપે કેટલીક ફિલ્મી ગઝલો માણી. 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 11 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર.